નો ઘર પાવે, પ્રભાવે તા પાછળ કરાવે, પ્રભાવે તે શાસ્ત્ર રાખે, પ્રભાવે તા હર ગુણ પાખે, પ્રભાવે તા પછી ઉધારે આ પણ વિચારે, જો શ્રેયા કા આસો